0: 길간 신선 커먼 꽤 관대로 맞지 않는 게 확고하다만 게 깃발 안개 광같이 같이 폴리스 개구라 맞지 않는 게 확고하다만 게 확딱해 되네 아쿠아쿠하게 광 지시하게 양문 게 관대네 맞지 않는 걸 맞지 않는 것을 어수원 나 폴리스 쫓아온 것 같네 맞지 않는 게 확고하고 소불라케 깃발이 광 이크라마레나스 멍케 헷가운가 불안정 만나 개구한테로 맞지 않는 걸 거다 몰라 앙화라 퇴쳐왔네 가게과 뭐게 관계 기내 큰구나 전에 길쳐진거나 아까를 쪼아보라고 왕벌했던 화라고 쪼발됐잖아 스크구해구나 됐네 리쿠나 보라 누르고 칩카 가야 지않나 남아 24개 관 꽃팀 좋아 갚아서구나 앙하우 클레어 만큼 CCO 될거 듣는 수하네 기파게 고치고 안되네 꽃이 여문에 아키라 아카야 볼에 들어봤자 공격하고 만겨 앙화라 퇴쳐왔나 참구라게 관제네 헤니 그런 때로 붙잡은 게 꼴꼴한 게 볼에만 개나를 꼴꼴 같이 꺼온 게 윙화라 추압 아빠 신과 괴짜나 폴리스 신과나 아까나 좀 옆으로 짱구나 전에 앙구치 볼에도 고치스벨에 베레 앙화라 끝쳤지 옆으로 까테나 붙잡은 게 꼴꼴한 게 볼에 고치야 자스레니 그리구나 같이 눈크버거나 스타프리가와 개과 양화라 전화 문제 볼에 눈과 폴리스 내꺼 해꼬는 게 과거는 환식을 꺼버레 게 과는 문제 지시하게 양는 게 과 지시하게 양는 게 62 minutes 전 게 과 Tragan the quantity of some good work and what a picture of the crown. Sibylla China, I'm what you put a ground. Shop what I care what you want to some get for Kuramanke. Put up my clock here than a cropper. Keep on telling what some get for work. You want to not play Ebola or Chiller.
1: Tinta Quaki, Tabula Gabia Conca, Tinta Quaki, number 6 Maki Karawa. Number 6 mo kara 2 mo ta dam da gos ka kite mo tsinja ko fo fana number 6 mo kara am da gos ki number 2 mo kara bora pas ko ke ki ya ko kai za ko kwat sana ko ko bora se fa ka ga kite mo ba fana ko di ko ngal na ya za bora ye ka mo ko na bu so ma ta ku ye se sa da mo ko na ka kwa ba fo ke ngi ga bora ki are ka ra ko ka ki khabana bora ku ko ya ta Bafana bafana kwa di chika chika bora kya re ka ha Sibili bili aki te bora bora ya ya ka te Kya re kara chika chika bora sia Williams ka ngwa ngwa ya zenge kara kwa ha 1-0 ka South Africa kwa ha bora ya di kwi ta kaya ha Williams ka isika bora te te bora kwa ka we ka ki te bora kwa ma iye kya re kara Bafana kwa di te ka bora ki te bora Sitole kai ke bora pas e ko ha chawe ke bora bia kai za kul ko daki te mun ko ba tana e ko she ha e ma na e za bora pas ko gi dia ko te mun kai za kul ko ai e ko bora se ji ku ko ki te mun ka o ki kare kare ka ka te firenze staff ki milite te mun se ko sa africa ye gi dia 0 ko ma na e za bora se ko ki te mun ka ko ti gi dia ko ba chawe ke bora cha kra ki te mun Trouble do a sisema. So don't let trouble do a key table of sisema. A bureau come a carahata. A bureau come a hamamoa, trouble do good toe. A bureau come a carahata. Tawawa key table of South Africa come a match, trouble do a.